તો જરૂર એ પર જરૂર આ ચર્ચા કરની એક અને તું સારે ભી ઇસ કાર્યક્રમ દે સફર જહાં કરને જુડી શકદે કને આ કરને ગાલબાત જે સે જરૂર કરી શકદે તશું તું શરૂઆત હા જરૂર કરી હતી કને ગાલબાત તું હા સુની લઈ હૈ તો એસી કરને આપણે કાર્યક્રમ દા જેડા સફર હૈ સે અહાં અગે ભી બઢાણે પર 26 જુલાઈ દા એ જેડા ઇતિહાસ હૈ યા ઇતિહાસ દે પન્ને ચ કયો દર્જ હોયા તો હર દિન અહાં વાસ્તે કુછ નો કુછ ખાસ હોંદા કને કેલેન્ડર દા એ 26 દા દિન કુછ નો કુછ અહાં જો જરૂર સિખાઈ કરી જાંદે યહાં ક્યા સીખ જેડે સે લેંદે ન હિન્દુસ્તાની હોણે દા જેડા જજ્બા હૈ સે અહાં ચ હોણા જરૂરી હૈ કને જીતને ભી શહીદ હન તિના જો જેડા રક્ષા કરા દેન તિના જો ફ્રી તે શશી દી ઓર તે સલામ હૈ ક્યુંકિ હર દિન અપની જેડા ખાસિયત હૈ સે લઈ કરી હોંદે તો ઇસી કરને અહાં અપને કાર્યક્રમ દા જેડા આગાઝ હૈ સભી જરૂર કરને કને તો હા સારે ભી ઇસ કાર્યક્રમ દે સફર જહાં કરને જુડી શકદે કને અહાં કરને ગાલબાત જેડે સે જરૂર કરી શકદે તો શું તમે અપની ગાલબાત જો એથું ઈ રોકદે ને કને કાર્યક્રમ દા જેડા આગાઝ હૈ સે જરૂર કરદે ને આગાઝ એક પ્યારે દે ગીત કરના હોઈયા તો કાર્યક્રમ દા જેડા સફર હૈ સભી જરૂર પ્યારા લગદા હૈ તો જરૂર ઇસ સફર જો પ્યારા બનાંદે ને કને તો હા સારે ભી ઇસ સફર જો જરૂર એન્જોય કરા કને ની સુનદે રે આપના રેડિયો ગુંજન ધર્મશાલા

0: શું તમે તો સારી જોઈ ગીત પસંદ આવ્યા અને તો હા સાર્યા ભી કાંગડી દહી જીણે ક્યુંકિ ઇસ ગીત જો સુની કરી કુથી ન કુથી જેડા ઠંડી હવા હૈ યા કાંગડી દા જીણા બડા હી પ્યારા હૈ તો શું તો જાણકારી જેડે યહાં તો તક પહોંચાઈ થી બાલ મેલે થી ઇસી કરને જેડા રોજગાર મેલા ભી લગે પહેલે દિને દી ગાલ કરીએ તાં 458 જેડા નોકરીયા ના સે જરૂર જેડા રોજગાર મેલે જ યુવા વાસ્તે મિલી હૈ કને ઇસી કને ઇસ રોજગાર મેલે જ તો હા ભી જરૂર જેડા સે ભડી ચડી કરી ભાગ જેડા સે લઈ શકતે તો જરૂર ઇસ રોજગાર મેલે દા ભી લુપ્ત જેડા સે લ્યા કને જેડા બાકી મેલે ઉસદા ભી લુપ્ત તો હા જરૂર લ્યા ઇસી કને ચંબે દી ગાલ કરીએ તો ચંબા જેડા સે આજકણા જેડા દિન હૈ આજકણે દિને તે હી જેડા આંતરરાષ્ટ્રીય મિંજર મેલા હૈ સે સજણે તો જરૂર મિંજર મેલે દા ભી તો હા લુપ્ત લેણા શરૂ કરી દ્યા કને ઇસી કને મેલે જેડા સ્યાહાં જો હમેશા અપની સંસ્કૃતિ કને જોડી કરી રખ દેના કને હા ભી અપની સંસ્કૃતિ જો બચાઈ કરી રખના હૈ અપને જેડા રીતિ રિવાજ અને અપના જેડા કલ્ચર હૈ ઉસ જો જરૂર બચાઈ કરી રખના હૈ તો હા મેરી ગાલબાત જરૂર સુની હોની હૈ કને ઇસી કને અપની ગાલબાત જો હા ઇથું રોકના હૈ કને તો હા જો અગલી ફરમાઇશ થી ઓર લેકરી ચલ દેના
1: ਅਸਾਂ ਮੇਲੇ ਜਾਣਾ ਹੋ ਰਾਂਝਣਾ ਦਿਨ ਢਲਣੇ ਦੇ ਵੇਲੇ
0: ਤਸ਼ੋ ਤਾਂ ਅਸਾਂ ਮੇਲੇ